0: મેં ઘણા બધા લોકોને એ વાત કહેતા સાંભળ્યા છે કે ભાઈ એક વખત પડી જવાનું, ધંધો હોય રિલેશનશિપ હોય એ તો તમે પડો ને તો તમને તરતા આવડે, પડો ને તો તરતા આવડી જ જાય, આમ તેમ હાથ પગ મારો ને તો બધું સેટ થઈ જ જાય, પછી જો કંઈ ગરબડ થાય તો એ તો જોયું જાય, પછી એમાંથી કેવી રીતે બહાર નીકળવું એ તો બધું સાચવ્યું જાય, થઈ જાય બધું. પણ મારા પ્રમાણે એવું જરા પણ ના હોય. મહાભારતમાંથી હું તમને એક એક્ઝામ્પલ આપું, બહુ જ રેલેવન્ટ એક્ઝામ્પલ આપું. અભિમન્યુ, અભિમન્યુને ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી એ ખબર હતી, એની પાસે જ્ઞાન હતું કે ચક્રવ્યૂહમાં એન્ટ્રી કેવી રીતે લેવી, પણ એ જ્ઞાન જરા પણ નહોતું કે ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું. જો બંને નોલેજ હોત કે પડવું કેવી રીતે, લડવું કેવી રીતે અને પછી સેફલી બહાર કેવી રીતે નીકળવું, તો અભિમન્યુની હત્યા, અભિમન્યુનું વધ પોસિબલ નહોતું. અભિમન્યુ ખાલી 16 વર્ષનો હતો કે જ્યારે એણે કૌરવોની આટલી મોટી સેનાના સામે આટલી પુરજોર રીતે લડત આપી હતી. 5-5 યોદ્ધા લાગ્યા હતા અભિમન્યુની હત્યા કરવા માટે, અને એ પણ વોરના કોડના ખિલાફ. જો ખાલી એટલું જ નોલેજ પ્રાપ્ત કર્યું હોત કે આમાંથી બહાર કેવી રીતે નીકળવું, તો આખી ઘટના શક્ય ના બની હોત. એટલા જ માટે હું કહી રહ્યો છું કે કોઈ પણ વસ્તુમાં પડતા પહેલા, કોઈ પણ ચક્રવ્યૂહમાં પડતા પહેલા એનું પૂરેપૂરું જ્ઞાન મેળવી લેવું, પૂરેપૂરી સમજ લઈ લેવી, પૂરેપૂરી રિસર્ચ કરી લેવી, એના પછી જ એમાં પડવું. નહીં તો જીવનના કોઈ પણ ચક્રવ્યૂહમાંથી તમે બહાર નહીં આવી શકો, કારણ કે તમે તો અભિમન્યુ પણ નથી, અંદર લડત પણ નહીં આપી શકો. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: Pyari brides, kya dhoond rahi ho apna dream wedding lehenga? To aa jaiye Miss India Bridal Store.
4: Miss India laaye hai latest bridal lehengas, exclusive reception aur party wear dresses and grooms ki sherwanis.
3: Visit us at 79 Middlesex Avenue, Islip.
5: Did you see my new couch? We picked it up from Incanto in Italy. And that dining table? It's from Catalan, Italia.
6: Ye Mrs. Chopra na keeps showing off her furniture just because her husband's business picked up recently. When did she visit Italy? Chopra saab, so how was Italy?
7: Italy? Oh, all the stylish furniture is from Italmode Furniture on 685 New Jersey, 17 South in Paramus, New Jersey. They carry stylish premium Italian brand like Estero Milano, Pietro Costantini and much more.
6: What? Italmode Furniture in Paramus? Aji sunte ho? To abhi chalo, Italmode Furniture pe. Agli party, hamare ghar pe.
8: Italmode Furniture, 685 New Jersey, 17 South, Paramus, New Jersey. Or shop online at italmodefurniture.com and have it delivered anywhere in the US.
9: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
10: They sell natural diamonds, best quality at the lowest prices.
9: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.
11: Suno brides, agar apni shaadi mein lagna hai ekdam queen,
12: to aaiye fashion queen. Yahan milega royal bridal lehenga collection, stunning sangeet aur party wear dresses, aur grooms ke liye stylish sherwanis.
11: Shaadi shopping ka complete destination, fashion queen.
12: Visit today, 1358 Oak Tree Road, Islip.
13: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay.
14: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
15: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
16: कभी कभी लगता है सिर्फ मिर्ची पर हिट गाना है, हिट गाने.
17: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

ચલો તમને આજે લતા મંગેશકરજી અને દિલીપ કુમાર એ બંનેનો એક બહુ જ રસપ્રદ ઇન્સિડન્સ કહું, એક કિસ્સો છે. દિલીપ સાહેબે એક વખત લતા મંગેશકરજીને નાનકડી ટકોર કરી. ટકોર એવી કે લતા, તારા પ્રોનાન્સિએશન્સ ક્લિયર નથી. તું જ્યારે પણ કોઈ હિન્દી ગીત ગાય છે તો એમાં એવું ક્લિયરલી ખબર પડી જાય છે કે તારી માતૃભાષા જે છે એ હિન્દી નથી. તારી હિન્દીમાં, તારી ઉર્દુમાં મરાઠી ટચ આવે છે. એટલે જ્યારે જ્યારે તું હિન્દી ગીત ગાય તો કોઈ મરાઠી વ્યક્તિ ગાઈ રહ્યું હોય એવું ક્લિયરલી ખબર પડે છે. લતાજીને આ નાનકડી ટકોર ખૂબ વધારે ચૂભી ગઈ. લતાજી પાછા આવ્યા, એમને એક ઉર્દુના ટ્યુટર રાખ્યા, ગુરુ કર્યા એમને, કે જેમને ઉર્દુનું બહુ જ સરસ મજાનું નોલેજ હતું. ડેડિકેશનથી ઉર્દુ અને હિન્દી બંને ભાષા શીખ્યા. એન્ડ બાય ધ વે લેટ મી ટેલ યુ કે આ જે ફેઝ હતો ત્યારે લતા મંગેશકર ઓલરેડી ખૂબ વધારે ફેમસ હતા. એમને કોઈ જરૂર નથી આ નાનકડી ટકોરને સિરિયસલી લેવાની, છતાં એમને લીધી. ટૂંક સમયના પછી એમની હિન્દી, એમની ઉર્દુ એમને એટલી બધી સ્પષ્ટ કરી કે બાકી કોઈ જ ગાયકની ના હોય. આજે વાત છે, આજે કિસ્સો છે, એ શ્રેયા ઘોષાલે એક ટીવીના શોમાં કરી હતી. એમને કહ્યું કે લતા મંગેશકરના પ્રોનાન્સિએશનમાં આ કિસ્સાના પછી જે નાનકડી બિંદી હોય ને હિન્દીમાં, એની પણ ક્લેરિટી આવતી હતી. જે નુખતા ઉર્દુમાં કહેવાય છે કે જે ભલભલા લોકો એમાં માત ખાઈ જતા હોય, એ પણ એમનું એકદમ સ્પષ્ટ રીતે નીકળતું હતું. હવે આનાથી મારે અને તમારે કઈ વસ્તુ શીખવા જેવી છે? તો કે ટકોર તો મને અને તમને પણ ઘણા લોકો કરતા હોય. ક્રિટિસિઝમ ડેલી લાઈફમાં લોકો આપણું કરતા જ હોય. દર વખતે જરૂરી નથી કે આપણે એને નેગેટિવલી લઈએ. ઘણી વખત એવું બને કે ક્રિટિસિઝમ તમને સક્સેસના અલગ પથ ઉપર લઈ જાય, પર્સનલ ગ્રોથના પથ ઉપર લઈ જાય. લતા મંગેશકર જો એવું ઈચ્છતા કે છોડને યાર, આઈ એમ ઓલરેડી ફેમસ, આટલા બધા લોકો, આટલા બધા સંગીતકાર મને બોલાવે છે ને, જરૂર શું છે, તો કદાચ એમનું નામ આજે એટલું ના હોત કે જેટલું છે. શ્રેયા ઘોષાલ એમને આટલા વર્ષોના પછી કોઈ ટીવીના ઇન્ટરવ્યુમાં, ટીવીના શોમાં યાદ ના કરતા હોત. ટૂંક સમય પહેલા ગુજરાતી સાહિત્યના એક બહુ જ સારા લેખકે મને એક ઇવેન્ટમાં ટકોર કરી હતી. એમને મને કહ્યું કે કૃતાર્થ, તારું સાહિત્ય સારું છે એમાં ના નથી, પણ જો તારે વધારે સક્સેસફુલ થવું હોય, આગળ વધવું હોય ને તારા કરિયરમાં, તો આટલું પૂરતું નથી. તારે સાહિત્યમાં વધારે ઊંડું ઉતરવું પડશે, સાહિત્યનું વાંચન વધારે કરવું પડશે. મારી સાથે આ જ્યારે મને ટકોર કરવામાં આવી ત્યારે મારી સાથે પ્રોફેશનલી એસોસિએટેડ મારી

કિંમત કોની? વસ્તુની કે પછી વસ્તુ વેચાણના સમયની? કિંમત કોની? માણસની કે માણસના સમયની? માણસની ગરજની કિંમત કોની? એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. આખા વર્ષ ગુલાબનું ફૂલ 5 રૂપિયામાં વેચાય, 10 રૂપિયામાં વેચાય, મેક્સિમમ 25 રૂપિયામાં વેચાય. એ જ ગુલાબનું ફૂલ વેલેન્ટાઇન્સ વીક આવે એ વખતે કેટલામાં વેચાય? તો કે 50 રૂપિયામાં વેચાય, 100 રૂપિયામાં વેચાય, 250 રૂપિયામાં વેચાય, અને કોઈ જ બાર્ગેનિંગ ના કરે. ખબર બધાને હોય કે આની કિંમત તો 5 કે 10 જ રૂપિયા છે, પણ 250 રૂપિયા ખર્ચવા માટે પણ આપણે તૈયાર રહીએ. કોરોના વખતે યાદ છે ને માસ્કની કિંમત કેટલી? તો કે ઓરિજિનલી માસ્કની કિંમત તમે જો એને કોવિડના પહેલા લેવા જાત તો કદાચ 10 રૂપિયા 20 રૂપિયા એવી હતી. કોરોનાના વખતે એની કિંમત જ્યારે લોકડાઉનની શરૂઆત થઈ હતી ત્યારે 600 રૂપિયામાં મેં પોતે માસ્ક ખરીદ્યું હતું. માણસોના સાથે પણ એવું જ હોય છે, ક્યારેય કિંમત માણસની હોતી જ નથી. કિંમત માણસના સ્વભાવની, એના ચરિત્રની, એની ભાવનાઓની હોતી જ નથી, એના ટેલેન્ટની પણ નથી હોતી. કિંમત ખાલી અને ખાલી એના સમયની હોય છે. જેટલો સારો સમય કિંમત એટલી વધારે, જેટલો સારો સમય એ વ્યક્તિની ગરજ એટલી જ વધારે. આ વાત સમજવા જેવી એટલા માટે છે કારણ કે ઘણા બધા લોકોને ઈગો હોય કે જોયું સમાજમાં લોકો આપણને કેટલું પૂછે, જોયું આપણી કેટલી રિસ્પેક્ટ. બહુ ઈગો કરવા જેવો છે નહીં. એનું કારણ શું? તો કે આખા વર્ષ કિંમત મારીને તમારી 5 રૂપિયા જ છે. આ તો સમય સારો છે, વેલેન્ટાઇન્સ વીક જેવું ચાલી રહ્યું છે, એટલા માટે 250 રૂપિયામાં લોકો વિધાઉટ બાર્ગેનિંગ આપણને ખરીદવા માટે ઈચ્છે છે, બીજું કંઈ જ છે નહીં. આજના દિવસે તમને આ વાત સમજાય એવી શુભકામનાઓ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું તમારો કૃતાર્થ.

0: વાહ ભાઈ, ચોર પણ એડવાન્સ થયા છે હવે. ગુડ મોર્નિંગ, યુ આર લિસનિંગ ટુ મિર્ચી, હું છું કૃતાર્થ. એક ઇન્ટરેસ્ટિંગ હોલીવુડ બોલીવુડ ટાઈપ્સ ચોરી કરવામાં આવી છે સાણંદમાં. સાણંદમાં એક મંદિર છે અને મંદિરમાં ચોરી કરવાનું પ્લાનિંગ હતું. 5 જણા હતા અને એ લોકોએ પ્લાનિંગ કેવી રીતે કર્યું? ગૂગલ મેપ્સની મદદ લઈને. ઇન્સ્ટાગ્રામના વિડીયોઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા, બોલીવુડની મૂવીઝથી એ લોકો ઇન્સ્પાયર્ડ હતા. એટલે ગૂગલ મેપ્સ ઉપર સૌથી પહેલાં તો મંદિરનો જે નકશો છે એ કાઢવામાં આવ્યો. પ્રોપરલી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ એ નક્કી કરવામાં આવી અને એની સાથે બોલીવુડની કોઈ મૂવીના જેમ એ પણ કોઓર્ડિનેટ કરવામાં આવ્યું કે કોણ કેટલા વાગે ક્યાં ઘૂસશે, કોણ ક્યાંથી એક્ઝિટ કરશે, આપણે છૂટા પડીને સામાન લઈને એક્ઝેક્ટલી ક્યાં મળીશું, પછી એનું શું કરીશું. પણ આ લોકો પકડાયા કેવી રીતે? વધારે લાલચના કારણે. વન ઓફ ધ ગેંગ મેમ્બર્સ, હી વોઝ કોટ સ્ટીલિંગ અ ટાયર. આ ચોરી તો કરી જ લીધી, પણ એના પછી એક બીજી ચોરી કરતો હતો એ ભાઈબંધ એક ટાયરની. અને એ વખતે પકડાયો અને ત્યારે એના ફોનમાં બધા જ એવિડન્સીસ મળી ગયા, જેના કારણે આ પકડાયો. છેલ્લા કેટલાય સમયમાં ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ, મૂવીઝને જોઈને ચોરી કરવાનો જે ટ્રેન્ડ છે એ ખાસો એવો દેખાઈ રહ્યો છે. જો કે આ ટ્રેન્ડ કોઈ નવો નથી. આઈ સ્ટીલ રિમેમ્બર કે જ્યારે ધૂમ ફિલ્મ રિલીઝ થઈ હતી જ્હોન અબ્રાહમવાળી, એ વખતે પુણેમાં એક ગેંગ પકડાઈ હતી કે જે સેમ એઝ ઇટ ઇઝ આવી જ બાઇક્સ લઈને ચોરી કરતા હતા. અને એ લોકોને એવું લાગ્યું હતું કે આપણું જીવન પણ જ્હોન અબ્રાહમ જેવું મસ્ત મજાનું જશે, આપણે આપણા જીવનમાં પણ થ્રિલ હશે. પણ પછી એન્ડ એવી જ રીતે થયું કે જેવી રીતે જ્હોન અબ્રાહમનું મૂવીમાં થાય છે. You are listening to Mirchi. It's hot. Good morning. Mirchi. Iska bana, uska bana, saka bana. Rabbana. Burga, burga. Navid bala, burga. Mirchi, burga. Aja.
1: हेलो. हाँ जी बोलिए.
2: क्या बोलूँ जी, आप बोलिए.
1: आप बोलिए ना.
2: कॉल आपने किया, आप बोलिए.
1: कॉल मैंने किया है. हेलो.
2: अरे बोलो भाई, कॉल तुमने किया, बोलो क्या हुआ.
1: अरे आपका दिमाग तो खराब नहीं हुआ यार? मैं यहाँ सो रहा हूँ, आपने मुझे कॉल कर रहे हैं, आप कह रहे हैं कि कॉल तूने किया है यार. आपने नंबर मेरा डायल किया है, मेरे घर बेल बजी है यार.
2: तुम्हारे यहाँ बेल बजी तो मेरे यहाँ हो जाएगा. अरे फोन मैंने नहीं किया यार.
1: फोन आपने यहाँ बेल बजी यार, मेरे यहाँ भी बेल बजी है.
2: नींद में है क्या?
1: मैं नींद में ही था, आपने डिस्टर्ब कर दिया. मैं देख रहा हूँ नंबर.
2: क्या बेल मेरे यहाँ बजी है?
1: आ जाते हैं उनके, मैं तो फोन काट रहा हूँ. फोन रखी तरह. हेलो. हाँ बताइए.
2: मेरी जेब में फोन रखा होगा, वो बटन दबा होगा बार बार.
1: बात करनी है तो बात कर लीजिए. आप 2 बार फोन कर चुके हैं, आप कह नहीं रहे कि यार बात करनी है. आप बताइए मुझे प्लीज, क्या काम है.
2: हेलो.
1: फिर कोई यार, आपका दिमाग तो खराब नहीं है यार? मैं आपसे प्यार से बात करे जा रहा हूँ तो आप उसका नजायज फायदा उठा रहे हैं.
2: जी मैं आपको परेशान नहीं कर रहा, मैं खुद यहाँ पे परेशान हूँ. मैं गाड़ी चला रहा हूँ इस टाइम, मैं फोन नहीं कर रहा.
1: तो आप गाड़ी चलाइए. नहीं, आप अपनी गाड़ी चलाइए, आप अपना काम करिए. फोन मत करिए मुझे कम से कम यार. फोन मत करिएगा बस यहाँ पे.
2: फोन नहीं कर रहा अभी.
1: आप देखिए, बदतमीजी से बात मत करिए. आप समझ गए? मैं यहाँ से लेफ्ट चाटा मार दूंगा, बता रहा हूँ. मैं यहाँ से हटा, मेरे चप्पल लेके आ. ये मेरे हाथ में चप्पल है, मैं बता रहा हूँ. मैं
2: चप्पल
1: पता नहीं कहाँ कहाँ से आ रहा है. मैं सो रहा हूँ यहाँ पे. फोन क्यों?
2: आराम कर दिया तुम जैसे.
1: जीना बता रहा हूँ यहाँ से. भाग. इस बार अगर कर दिया ना बता रहा हूँ, दांत तोड़ दूंगा. चप्पल है मेरे हाथ में.
2: फोन आ रहा है. फोन जो तेरे बस में हो वो तू करना चाहे तो तू कर ले.
1: देखिए जो मेरे बस में था वो मैं कर चुका हूँ. मेरी बात सुनिए अभिषेक, मैं रेडियो मिर्ची से नवेद बोल रहा हूँ. तुम रेडियो मिर्ची पे हो, तुम्हारी आवाज़ें सारी बाहर आ रही हैं. तुम मुर्गा बन गए हो. ये सारी कॉल्स मैंने करी थी.
3: मिर्ची मुर्गा नवेद के साथ, ओनली ऑन मिर्ची. इट्स हॉट. ये पटा.
4: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
5: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
6: જય ગુરુદેવ. ગાયત્રી ચેતના સેન્ટર પિસ્કેટવે આપને અને આપના પરિવારને ગુરુ પૂર્ણિમા અને રુદ્રાભિષેક મહોત્સવમાં સ્નેહભર્યું આમંત્રણ આપે છે. શનિવાર 1 ઓગસ્ટે સવારે 10 વાગે શિવજી રુદ્રાભિષેક અને સાંજે 5 વાગે વિરાટ દીપ યજ્ઞ. રવિવાર 2 ઓગસ્ટે સવારે 10 વાગે 251 કુંડિયા ગાયત્રી મહાયજ્ઞ, શાંતકુંજ હરિદ્વારના પૂજ્ય સંતો દ્વારા વૈદિક વિધિ મુજબ અનુષ્ઠાન અને ડોક્ટર ચિન્મય પંડ્યાજીની પાવન ઉપસ્થિતિ. 7323578200. જય ગુરુ.
7: सुनो ब्राइड्स, अगर अपनी शादी में लगना है एकदम क्वीन
8: तो आइए फैशन क्वीन. यहाँ मिलेगा रॉयल ब्राइडल लहंगा कलेक्शन, स्टनिंग संगीत और पार्टी वेयर ड्रेसेस, और ग्रूम्स के लिए स्टाइलिश शेरवानीज.
7: शादी शॉपिंग का कंप्लीट डेस्टिनेशन फैशन क्वीन.
8: विजिट टुडे, 1358 Oak Tree Road, Izzilin.
9: Our business was getting ripped off before with high processing fees. I'm so glad we switched to NRS Pay. Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at nrspay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
8: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
12: Namaste, New Jersey. Frontier Ras is now open in Edison, New Jersey. From handloom saris and bridal couture to menswear and ready-to-wear, discover a 70-year legacy of Indian craftsmanship. The USA flagship store of Frontier Ras is now open at 1655 Oak Tree Road, Edison.

0: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે મુદ્દો જરા કેમ છે કે આજથી શ્રાવણ ચાલુ થાય છે કે નથી થતો, એના ઉપર ડિબેટ ચાલી રહી છે. ઘણા બધા એક્સપર્ટ સોશિયલ મીડિયા ઉપર પણ હું સવારથી જોઈ રહ્યો છું કે ઘણા લોકોનું કેવું છે કે આજથી જ ચાલુ થઈ ગયું, ઘણા લોકોનું કેવું છે કે ના ના હજુ તો બહાર છે, 15 દિવસની બહાર છે, 13th ઓગસ્ટથી ચાલુ થશે. હવે આજનો મારો સિલી સવાલ એમ છે કે આ શ્રાવણ મહિનાનો જે તહેવાર છે, હું તો એને તહેવાર જ ગણું છું, એમાં આપણને ચોઇસ મળે છે કે આજથી ચાલુ કરવું હોય તો આજથી કરો, 15 દિવસ પછી કરવું હોય તો 15 દિવસ પછી કરો. પણ દિવાળી, ઉત્તરાયણ, નવરાત્રી, એમાં કોઈ ચોઇસ નથી મળતી. એ તો એક ફિક્સ તારીખે જ ચાલુ થાય નેશન વાઇડ, અને ફિક્સ તારીખે જ પૂરો થાય એ તહેવાર. તો એવું કેમ અમુક તહેવારમાં ચોઇસ મળે અને અમુક તહેવારમાં બિલકુલ ચોઇસ ના મળે? આવું શું કામ? વોટ ઇઝ ધ રીઝન? ઓનેસ્ટલી આ સિલી સવાલનો જવાબ મને પણ નથી ખબર. બોલો, આપો મને જવાબ, તમારી પાસે કોઈ આન્સર હોય તો. મારો વોટ્સએપ નંબર છે 8422983983. રિપીટ કરી દઉં, 8422983983.
1: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
2: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
3: प्यारी ब्राइड्स, क्या ढूंढ रही हो अपना ड्रीम वेडिंग लहंगा? तो आ जाइए मिस इंडिया ब्राइडल स्टोर.
4: मिस इंडिया लाए हैं लेटेस्ट ब्राइडल लहंगास, एक्सक्लूसिव रिसेप्शन और पार्टी वेयर ड्रेसेस एंड ग्रूम्स की शेरवानीज.
3: विजिट अस एट 79 मिडिलसेक्स एवेन्यू, इसलिन.
5: रिश्ते विश्वास से बनते हैं, रिश्ते निभाने पड़ते हैं. ऐसे ही खास रिश्तों को संजो कर रखने के लिए गेट ऑथेंटिक एंड प्योरेस्ट गोल्ड एंड डायमंड ज्वेलरी फ्रॉम सुहाग ज्वेलर्स.
6: खूबसूरत कारीगरी और एलिगेंट डिजाइन की सुहाग ज्वेलर्स की हर ज्वेलरी बनाए आपके खुशियों के पल को स्पेशल. ये भरोसा है साथ का साथ हर खुशी का. सेलिब्रेट बॉन्ड ऑफ प्योरिटी, स्टेप इनटू सुहाग ज्वेलर्स एट 1367 ओक ट्री रोड, इसलिन, न्यू जर्सी.
7: आवर बिजनेस वाज गेटिंग रिप्ड ऑफ बिफोर विद हाई प्रोसेसिंग फीस. I'm so glad we switched to NRS Pay.
8: Retailers are saving and making money with NRS Pay credit card processing. Get free equipment with zero hidden fees and no early termination fee. Honest, clean credit card processing starts at NRSPay.com or call 877-202-8112. Again, that's 877-202-8112.
9: NRS Pay is a service of National Retail Solutions. Contract required. National Retail Solutions is a registered MSP, ISO of Elavon, a wholly owned subsidiary of U.S. Bancorp, Minneapolis, Minnesota, and a registered ISO of Wells Fargo Bank, N.A., Concord, California.
10: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
11: They sell natural diamonds, best quality at the lowest prices.
10: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
12: It's Friendship Day. Plans in WhatsApp group tak mat rakho.
13: Get ready for Dosti Special Jamming Night 1.0. Jyotsna Sharma and Tarun Sharma of Cultivate Talents bring you an unforgettable evening with live band and singers, an open dance floor, and a premium 3-course dinner. All just for $65. Friday, August 7th, 7 PM at Royal Albert's Palace, Forts. Book now. Call Jyotsna at 732-997-2409.
14: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.

0: 92.7 FM, Radio Mitri, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. કન્ફ્યુઝન ચાલી રહ્યું છે કે આજથી શ્રાવણ મહિનો કરવો કે પછી ના કરવો, કારણ કે બે તારીખ છે, એક આજની અને એક 15 દિવસ પછીની, એટલે કે 13th ઓગસ્ટની. ઘણા લોકો આજના દિવસથી ફોલો કરે છે, ઘણા લોકો 15 દિવસ પછી ફોલો કરવાની શરૂઆત કરશે. મારો સિલી સવાલ એમ હતો કે કેમ આવું કે ઘણા પ્રસંગ એવા છે, ઘણા ફેસ્ટિવલ્સ એવા છે ભારતમાં કે જેમાં અમુકમાં 15 દિવસ આમ તેમ ચાલે અને અમુકની તારીખ, અમુકની તિથિ એ ફિક્સ્ડ, જેમ કે દિવાળી, જન્માષ્ટમી, ઉત્તરાયણ, એ જરાય આમ તેમ ના થાય, એ તો જે તારીખે આપણે સેલિબ્રેટ કરવાનું છે ત્યારે જ થાય. વોટ ઇઝ ધ રીઝન? મારી સાથે હમણાં ફોનલાઈન પર ડોક્ટર હાર્દિક ભટ્ટ છે, સાંભળો.
2: તિથિ તો ફિક્સ જ છે, પણ આપણે ગુજરાતમાં અમાસ થી અમાસ મહિનો ગણીએ છે, અને રાજસ્થાન, એમપી કે બીજા બધા સ્ટેટમાં પૂનમ થી પૂનમ મહિનો ચેન્જ કરે છે.
1: બરાબર છે,
2: એટલે એમને 15 દિવસ વહેલા થઈ જાય, પૂનમ ચેન્જ થઈ જાય, અમાસ ચેન્જ થઈ જાય, એટલે આનો ફેરક આવે છે.
1: બિલકુલ સાચી વાત. પણ મારો સવાલ એમ છે કે હવે આ દિવાળીમાં કેમ આવું નથી થતું, જન્માષ્ટમીમાં કેમ આવું નથી થતું?
2: એની તિથિ ફિક્સ છે કે શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી, હવે એ સુદમાં, એ તો વદમાં જ આવવાની છે, એની ડેટ તો ફિક્સ જ છે.
1: બરાબર જવાબ છે.
2: કારતક, અરે આસો વદ અમાસ ના દિવસે દિવાળી મનાવવાની છે.
1: બરાબર છે, પણ આનો જે પરફેક્ટ આન્સર છે ને, એને લેવા દેવા છે શુક્લ પક્ષ થી અને કૃષ્ણ પક્ષ થી. એ પરફેક્ટ જવાબ શું છે? તમે 10 માર્ક માંથી છે ને, હું તમને 7 માર્ક આપી શકું. ના ના, તમારો જવાબ એમ તો સાચો જ છે, પણ મારે લોકોને આજના દિવસે સમજાવવું ડેફિનેટલી છે કે આવું શું કામ થાય છે.
2: એ છે ને, આપણી જે આપણું જે વાતાવરણ છે ઇન્ડિયાનું, એટલે હું એકચ્યુઅલી આયુર્વેદ ડોક્ટર છું, તો કાલ પ્રમાણે આપણે લોકો સીઝન અને મંથ ને એ પ્રમાણે થોડાક ચેન્જ કરતા હોઈએ છે. એટલે ગુજરાતનું જે વાતાવરણ છે એ પ્રમાણે આ પહેલેથી પ્રથા ચાલી કે ભાઈ તમારે આ રીતે મહિના સેટ કરવા, પૂનમ થી પૂનમ ગણો તો તમારે બધા તહેવારો ને બધું સેમ આવશે. તિથિ તો સેમ જ રહેવાની છે, પણ એ લોકો પૂનમ થી પૂનમ મહિનો ગણે કે આપણે અમાસ થી અમાસ ગણીએ, એવી રીતનું.
1: કરેક્ટ યાર, તમે આયુર્વેદિક ડોક્ટર છો તો એક હજુ સવાલ પૂછી જ લઉં.
2: બોલો.
1: છેલ્લા લગભગ 15 દિવસ થી ખાંસી નથી જઈ રહી યાર, મને શું કરું? બોલો.
2: સીધો પેલા દી ચૂર્ણ મધ સાથે ચાટો, અને જેથી મધ ઘનવટી અથવા ખદીરાદી વટી ચૂસવાની.
1: સરસ, આરજે હોવાનો ફાયદો જ છે. જો રેડિયો ઉપર એકદમ ફ્રી ઓફ કોસ્ટ મેં પ્રિસ્ક્રિપ્શન લઈ લીધું તમારી પાસેથી. બોલો, તમને એક્યુરેટ જવાબ આવડે છે, કાં તો તમારી પાસે બીજું કોઈ બેટર એક્સપ્લેનેશન છે? લખીને મોકલો, મારો વોટ્સએપ નંબર સેવ કરવાનું ભૂલી જાવ છો ને, એમાં જવાબ અપાતો નથી તમારાથી. વોટ્સએપ નંબર છે, લઈ લો, પેન લઈ લો. ચલો, પહેલા લઈ લીધી, મોબાઈલ લઈ લીધો નોટ કરવા માટે. 8422983983, રિપીટ કરી દઉં, 8422983983. ગુડ મોર્નિંગ.

0: Milci.
1: Iskabana, puskabana, sakabana. Rabana. Burga, burga. La virtua la burga. Milci, burga.
2: हेलो विनीत जी।
3: हाँ जी
2: विनीत जी नमस्कार, जनता बैंड से बोल रहा हूँ सर, क्या हाल चाल है? शादी की तैयारियाँ चल रही हैं?
3: सही हाँ, मैं तो चल रही है।
2: हाँ तो मैं आपसे ये पूछ रहा था, बारात कितने बजे निकलेगी यहाँ से जो आदमी भेजने बैंड के लिए?
3: 7:30 बजे तक।
2: सर थोड़ी सी प्रॉब्लम ये आ गई हमारे, जो वो आपने बुक किया था ना बैंड वाले, वो बंदे कम रह गए हैं, वो बंदे राजस्थान से आने थे वो वहाँ पे रह गए हैं।
3: 9:30-10 बजे तक ये बताओ ना बचा जाएगा।
2: सर आप चिंता ना करें, आप घोड़ी पे चढ़ेंगे, हम बैंड वाले एक है मेरे पास, वो भेज रहा हूँ सर, वही वो सब संभाल लेगा, आप फिक्र ना करें।
3: पागल हो गए हो क्या? क्या बजाएगा अकेला वो?
2: मैं आपके वही, एक सेकंड रुकिए सर। हेलो मिस्टर थॉमस। सर ये मिस्टर थॉमस को आए हैं, ये बजाते हैं और ये नहीं, ये अच्छा अच्छा सुनाएंगे आपको, आप चिंता ना करें। और सर ये स्पेशली मैं आपको इसके कोई एक्स्ट्रा चार्ज भी नहीं ले रहे, ये बाहर से आए हैं सर। सर आप बात करना चाहेंगे मिस्टर थॉमस से?
3: मैं क्या बात करूं यार, अकेला क्या बजाएगा?
2: नहीं वही वही मैं आपको बता रहा हूँ सर, आप मिस्टर थॉमस का एक चीज सुन लीजिए, मैं आपको कह रहा हूँ आप घोड़ी पे चलेंगे आपको मजा आ जाएगा। मिस्टर थॉमस ये जरा सर के विनीत जी की शादी है, इनको बता दीजिए क्या। ये सुनिए, ये देखिए।
3: हेलो
2: हाँ विनीत जी, मजा आया? ये मिस्टर थॉमस ये
3: क्या बजा रहे हैं सुना आपने?
2: सर आप समझ नहीं पा रहे हैं, ये स्पेशल बजा रहा है सर, मैं आप तो चिंता ऐसे कर रहे हैं, आपकी शादी मेरी शादी है सर, आप इस बात को समझो। घोड़ी कितने बजे चल रहे हैं सर?
3: मैं घोड़ी तो चढ़ी जाऊंगा यार।
2: अच्छा सर मेरी बात सुनिए, जब आप घोड़ी चलेंगे ना मिस्टर थॉमस, घोड़ी चलने वाला चलाएगा?
3: हेलो हेलो,
2: हाँ मेरे को पूरी उम्मीद है सर, कैसा लगा आपको?
3: ये बारात का बजा रहा है, किसी के श्राद्ध का बजा रहा है ये?
2: विनीत जी मैं आपको ये बता रहा था, ये मिस्टर थॉमस ना पहले ये आपका ये नहीं होता है, ये कॉफिन ले जाने वाला काम करते थे, इनका काम मेरी बात सुनिए, अभी पहले कॉफिन वाला करते थे, आप बारात ज्वाइन कर लिए सर।
3: अरे कॉफिन ऑफिन कर, यहाँ क्यों लेके आए तुम?
4: विनीत मैं रेडियो मिर्ची से नवीद बोल रहा हूँ, सबसे पहले तो मुबारक हो, आपकी शादी होने वाली है, मैं भी आऊंगा, और आप रेडियो मिर्ची पे हैं, आपके साथ मजाक किया है, आपका मुर्गा बन गया है सर, आप बुरा मन मानिए।
3: अच्छा भैया
5: आप मेरे यहाँ बजाने वाले थे, बजाने वाले थे।
6: गुड मॉर्निंग, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. હવે જે મારો સિલી સવાલ હતો એમાં ઘણા બધા લોકો ગૂંચવાયા છે, ઘણા બધા લોકોએ જવાબ આપવા માટે સામેથી વોલેન્ટિયર કર્યું છે કે ના ના અમને આવડે છે. હમણાં મારી સાથે ફોન લાઈન પર ડોક્ટર હાર્દિક છે. એકચ્યુઅલી જે લોકોએ સિલી સવાલ નથી સાંભળ્યો એમના માટે હું રિપીટ કરી દઉં, સવાલ જરા કેમ હતો કે ઘણા ફેસ્ટિવલ્સ એવા આવે છે કે જેમાં તારીખમાં કોન્ફ્લિક્ટ હોય કે આજે નહીં ને 15 દિવસે ચાલુ થશે શ્રાવણ મહિનો, પણ ઘણા ફેસ્ટિવલ્સ એવા હોય જેમ કે દિવાળી, જન્માષ્ટમી કે જેની તારીખ જેની તિથિ એ ફિક્સ્ડ હોય, એવું શું કામ? એના પાછળનું લોજિક શું છે?
3: હેલો
6: ડોક્ટર સાહેબ, ગુડ મોર્નિંગ.
3: હા કેમ છો?
6: એકદમ મજામાં. વોટ કાઇન્ડ ઓફ અ ડોક્ટર આર યુ?
3: આઈ એમ ગાયનેકોલોજિસ્ટ.
6: અરે વાહ સરસ, બોલો તો પછી શું છે જવાબ, એક્યુરેટ જવાબ શું છે?
3: આપણે જે પ્રશ્ન પૂછ્યો ને કે જે તહેવારોનો ડિફરન્સ કેમ હોય છે, તો એકચ્યુઅલી એમાં કેવું છે કે આપણે ત્યાં વિક્રમ સંવત ઉજવાય છે, વિક્રમ સંવત પ્રમાણે મહિના ચાલે છે. આપણા દેશમાં બે સંવત છે, જે હિન્દુ કેલેન્ડર, એક તક સંવત અને એક વિક્રમ સંવત. હવે જે ઉત્તરના રાજ્યો જે છે બધા, જે હિન્દી ભાષી રાજ્યો છે, એમાં તક સંવત ઉજવાય છે, તક સંવત પ્રમાણે માને છે એ લોકો. આપણે જે છે વિક્રમ સંવત પ્રમાણે માનીએ
6: છીએ.
3: વિક્રમ સંવતમાં હંમેશા શું કહેવાય કે અમાસ પછી નવો મહિનો બદલાય, અને તક સંવતમાં પૂનમ પછી નવો મહિનો બદલાય.
6: બરાબર છે.
3: એટલે ધારો કે જન્માષ્ટમી હોય તો જન્માષ્ટમી ની તિથિ એ જ રહે. ધારો કે દિવાળી છે, બરાબર, આપણે દિવાળી સમજીએ તો દિવાળી આસો વદ અમાસે થાય,
6: બરાબર.
3: પણ પછી આપણે ધારો કે આસો વદ અમાસ પછી આપણે કારતક મહિનો શરૂ થઈ જાય,
6: બરાબર છે,
3: બરાબર. પણ ત્યાં એવું ના થાય, ત્યાં જે હોય બરાબર એ જે છે એ કારતક મહિનો પહેલેથી જ હોય, અને પહેલેથી થઈને એ શું કહેવાય કે કન્ટિન્યુ રહે.
6: બરાબર, હું તમારું આખું એક્સપ્લેનેશન સમજી ગયો, હવે મારો ફોલોઅપ સવાલ સાંભળો.
3: બરાબર,
6: આ બધી જ તમારી વાત બરાબર,
3: બરાબર છે.
6: જો દિવાળીની તારીખો દર વર્ષે બદલાય, બરાબર, નવરાત્રીની તારીખ દર વર્ષે બદલાય, શ્રાવણ મહિનાની તારીખો દર વર્ષે બદલાય, ગ્રેગોરિયન કેલેન્ડરની વાત કરી રહ્યો છું, પણ આ 14th of January આ ઉત્તરાયણની તારીખ કેમ સેમ એવી જ રહેશે? કારણ કે એમાં તો આપણે આપણા હિન્દુ ફેસ્ટિવલ છે બરાબર, તો હિન્દુ કેલેન્ડર ફોલો કરવું જોઈએ ને, તો એમાં કેમ 14th of January જ રહેશે દર વર્ષે?
3: હા, એ આપણે 14th of January ઉજવીએ છીએ, ઉત્તરાયણ આપણે ઉજવીએ છીએ, પણ જે ઉત્તરમાં સૂર્ય છે, આઈ મીન જે ત્યારે એક છે નક્ષત્રમાં સૂર્ય પ્રવેશે છે, એ કન્ફર્મ એ જ તારીખ નથી હોતી, એ તારીખમાં તિથિમાં ફેર હોય છે, પણ જાન્યુઆરીમાં જ શું કહેવાય કે જે શિયાળો હોય, શિયાળામાં દિવસ નાનો હોય રાત મોટી હોય, અને જે મકર વ્રત પરથી સૂર્ય જે ધીમે ધીમે વિષુવવૃત થઈને કર્કવૃત તરફ આવે, એ જે પ્રયાણ થાય છે એ જ અરસામાં 15-20 દિવસમાં શરૂ થાય છે.
6: બરાબર,
3: 14th January ઉજવીએ.
6: હા, તમે ગાયનેકોલોજિસ્ટ છો ને? બોલો, છે તમારી પાસે કોઈ સરસ મજાનું એક્સપ્લેનેશન? લખીને મોકલો. મારો વોટ્સએપ નંબર છે 8422-983-983. ગુડ મોર્નિંગ.
0: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
7: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
8: Inefficient.
9: Very complex.
10: Clumsy. Oh.
11: Confusion hi confusion.
0: Disjointed software ko use karna utna easy nahi jitna aap samajh rahe hain. Toote phoote software se chhutkara pao. Apne business ke liye Zoho One le aao. Zoho One is an all-in-one integrated software suite jisse aap apna pura business chala sakte hain. Yes, you heard that right. You can run your entire business. Sales, marketing se leke customer support, accounting, operations ya HR. Kaam anek, software ek, Zoho One. Get your free trial at zoho.com/one.
12: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
13: They sell natural diamonds, best quality at the lowest prices.
12: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies' first choice.
14: Worried about how your child will stay connected with their roots or maintain our traditions?
15: SKN Foundation has one of the longest running culture, values and Hindi language programs for students.
14: To enroll or know more, please visit sanatanvidyalaya.org or call 908-671-1344.
16: Enjoy your golden days with Kalyan Jewelers. Get up to 50% off on making charges. Visit Kalyan Jewelers at Oak Tree Road, Iselin, New Jersey. Conditions apply.
17: लिस्नर है मैं, बैक टू बैक गाना सुनेगा, बैक टू बैक गाना सुनेगा.
5: Only on 92.7 FM Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.

0: પહેલી વખત મને કોઈ એવો પહેલી વખત મને કોઈ એવો મેસેજ કર્યો છે કે સિલી સવાલ જ ખોટો છે તારો કૃતાર્થ. ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. જો તમે નથી સાંભળ્યો સિલી સવાલ તો હું તમારા માટે રિપીટ કરી દઉં કે શ્રાવણ મહિનાની તારીખોને લઈને થોડો કોન્ફ્લિક્ટ રહેતો હોય કે આજે કાલે ચાલુ થાય છે, કાલે ચાલુ થાય છે. નોર્થ ઇન્ડિયામાં અલગ તારીખોમાં ચાલુ થાય, ગુજરાતમાં અલગ તારીખમાં ચાલુ થાય. ઘણા સ્ટેટ્સ એવા છે કે જે આજની તારીખથી શ્રાવણ મહિનાની શરૂઆત ગણે છે અને ઘણા સ્ટેટ્સ એવા છે કે જે 13th of August ગણવાના છે. તો મેં સવાલ પૂછ્યો હતો કે એવું કેમ, અમુક ફેસ્ટિવલ્સની તારીખો ફિક્સ્ડ અને અમુક ફેસ્ટિવલ્સ જે હોય છે એમાં આમતેમ થતું હોય. મારી સાથે હમણાં ફોન લાઈન ઉપર ડોક્ટર ચિંતન સોલંકી છે. સાંભળો મારી ને એમની રો વાતચીત.
1: હેલો
0: ડોક્ટર સાહેબ, નમસ્કાર.
1: નમસ્કાર.
0: રેડિયો મિર્ચીમાંથી આરજે કૃતાર્થ વાત કરું છું.
1: બોલો.
0: મારો સવાલ એ ખોટો હતો અને પેલા બંને જે પ્રીવિયસ ડોક્ટર્સ હતા એ ખોટા હતા, તો સાચું શું છે?
1: એ લોકો ખોટા નહોતા, એમનું એક્સપ્લેનેશન સાચું હતું.
0: હા,
1: પણ તમે જે કમ્પેર કરો છો જે ગુજરાતી તહેવારો જે તિથિ, તો એ ચંદ્ર રાશિ પ્રમાણે જે તિથિ છે એ જ તિથિ છે.
0: બરાબર.
1: અને પેલું ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે સૂર્યનું જયારે ઉત્તર દિશામાં ભ્રમણ થાય છે ને પર્ટિક્યુલર 365 દિવસની જે સાયકલ છે એનો એક ફેઝ છે, એ પ્રમાણે અક્ષાંશ રેખાંશ નું જે પરિવર્તન થતું હોય કે પૃથ્વી એટલી નમે અને એની ધરી પર ત્યાં આવતી હોય તો એનું ફિક્સેશન છે.
0: બરાબર. એક મિનિટ આપણે નાનકડો પોઝ લઈએ. તમે છે ને મને એવી રીતે સમજાવો જેમ કે હું 6 વર્ષનું બાળક છું.
1: ઓકે,
0: બરાબર. તો જ મને એવું લાગે છે કે મને ખબર પડશે, નહીં તો હું ખોટા સવાલો પૂછતો જ રહીશ. તો ઓકે, નાવ આઈ એમ 6 યર ઓલ્ડ, હવે મને સમજાવો.
1: ફાઇન. સો આપણે બે તહેવારની વાત કરીએ છે. અમુક એવા તહેવારો કે જે તિથિ પ્રમાણે આવે છે પણ તારીખ એની બદલાઈ જાય છે.
0: બરાબર.
1: હવે તિથિ અને તારીખ એ બંને અલગ અલગ રચનાઓ છે. જે તિથિ છે જે આપણે ગુજરાતી કેલેન્ડર ગણીએ છીએ કારતક થી આસો સુધીનું, એ પ્રમાણે ચાલે છે.
0: ઓકે.
1: અને જે અંગ્રેજી કેલેન્ડર છે જેને આપણે ઈસવીસન લખીએ છીએ 2026, એ છે એ સૂર્યની એકચ્યુઅલી પૃથ્વીની જે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે અને પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા 365 દિવસ જનરલી થાય છે. અમુક કલાકો વધારે હોય છે, એટલે દર 4 વર્ષે જે લીપ યર આવે એટલે એમાં એ 6-6 કલાક ભેગા થઈને એક દિવસ ઉમેરાઈ જાય.
0: બરાબર.
1: એટલે 366 દિવસનું હોય, એટલે એક્ઝેક્ટ 24 કલાક નથી, 24 કલાક પ્લસ સમથિંગ છે.
0: બરાબર.
1: એટલે એ આખું એક વેરિયેશન આવે લીપ યર. પણ જે ઉત્તરાયણનો તહેવાર છે, એ ઉત્તરાયણનો તહેવાર એ સૂર્યનું ઉત્તરાયણ, ઉત્તર દિશામાં સૂર્યનું ભ્રમણ, મકર સંક્રાંતિ એટલે જે મકર રાશિ છે એમાં સૂર્યનું એ સૂર્ય રાશિ પ્રમાણે ભ્રમણ, એટલે એ તારીખ પ્રમાણે છે જે આપણે કેલેન્ડર ઈસવીસન છે એને ફોલો કરીએ છીએ, એટલે 14 તારીખ ફિક્સ રહેવાની.
0: બરાબર.
1: પણ જે ગુજરાતી તહેવારો છે એનું જે કેલેન્ડર છે ટેકનિકલી એ 30-31 દિવસનું જેમ ઈસવીસનનું છે એવું કેલેન્ડર નથી. એ જે ગુજરાતી કેલેન્ડર છે એ ટેકનિકલી 28 કે 29 દિવસનું હોય છે, એટલે એમાં પણ દર 3 વર્ષે આખો એક મહિનો જે ઓછો થઈ જાય, એટલે આપણે અધિક મહિનો નાખીને વધારાનો એક મહિનો પાછો પૂરો કરીએ છે.
0: અચ્છા.
1: એટલે 30 દિવસ સરવાળે પૂરા થાય છે. ચંદ્ર રાશિ પણ 28 દિવસ જ હોય છે એકચ્યુઅલી, જે એકમ થી આપણે 15 સુધીનું ગણીએ પૂનમ ને અમાસ વાળું, એ પણ પૂરું 30 દિવસનું ક્યારે હોતું નથી, નહીતર અધિક મહિનાની જરૂર જ ના હોત.
0: બરાબર.
1: એટલે સામે 365 અને પેલા જોવા જાવ તો રફલી 355ની આસપાસ પતતું હોય કે 350ની આસપાસ પતતું હોય, તો એ તારીખો ક્યારે તિથિ પ્રમાણે મેચ થવાની જ નથી. અમુક એવા સંજોગો આવશે અમુક વર્ષે કે જ્યારે તમારી તારીખ અને તિથિ એક જ હોય, મને બહુ યાદ નથી, પણ તમારો જન્મ દિવસ અને તમારી જન્મ તિથિ અમુક પર્ટિક્યુલર વર્ષે, એ કદાચ 13 વર્ષ કેવું કંઈક છે મને અત્યારે યાદ નથી આવતું, પણ એ ત્યારે ફિક્સ થાય છે કે તમારી તિથિ અને તારીખ એક જ દિવસે આવે.
0: ઓકે.
1: એટલે એ જે ચક્ર ફરતું હોય છે એ પ્રમાણે, એટલે 15 ઓગસ્ટ છે, 26 જાન્યુઆરી છે, એ બધા તહેવારો આપણે તારીખ પ્રમાણે ઉજવીએ છીએ. જ્યારે તિથિ છે એ તારીખ પ્રમાણે જ છે પણ એ ચંદ્ર રાશિની તારીખ પ્રમાણે છે, આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે છે, એટલે બંનેની સરખામણી શક્ય નથી. તમે એક વસ્તુ સેન્ટીમીટરમાં માપો અને બીજી ઇંચમાં માપો,
0: એ
1: સેન્ટીમીટર ને ઇંચ અલગ અલગ જ આવશે, કારણ કે બંનેના જે બંને વચ્ચેનું અંતર છે 1 સેન્ટીમીટર અને 1 ઇંચ વચ્ચેનું એ અલગ અલગ છે.
0: સુપર્બ. એક મિનિટ, હું તમારા માટે 3 તાળીનું સન્માન આપી રહ્યો છું. 1, 2 અને 3 કેવું પડે? હું કોઈ એમ પ્રોફેસરના ક્લાસમાં બેઠો હું, મને વ્યવસ્થિત રીતે કોઈએ સમજાવ્યું અને મને એવું લાગ્યું. આઈ એમ રિયલી લકી ટુ ગેટ લિસનર્સ લાઈક યુ યાર. મારો વોટ્સએપ નંબર સેવ કરી લો, 8422983983. તમારી પાસે કોઈ ઓપિનિયન હોય, કોઈ એક્સપ્લેનેશન હોય તો મને મોકલતા રહેજો, હું સામેથી તમને ફોન કરીશ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.
2: Gold prices are rising. Invest in pure gold bars with Raj Jewels.
3: We have a ready stock at Raj Jewels. Buy gold bars now at Raj Jewels.
4: Honey, it's 11 p.m. our bedtime. Where are you?
5: I am not going to bed with you ever again.
4: But why? What did I do?
5: That bed is horrible. It's outdated and when we are on it, it creaks so loud ki sabko pata hai ki ghar pe kya chal raha hai.
4: Oh honey, those days are gone. I bought a new bedroom furniture set from J&M Furniture today.
5: Wow, you mean J&M Furniture on 175 Talmadge Road, Edison, New Jersey? The ones who carry stylish furniture from Alf Italia?
4: Yes, yes, yes, come soon. Honey!
5: Thank you, Janu. Let's make this a night to remember.
6: J&M Furniture, 175 Talmadge Road, Edison, New Jersey. Or shop online at jnmfurniture.com and have it delivered anywhere in the US. Your bedroom will never be the same again.
7: Visit Krishna Jewelers on Oak Tree Road for exclusive diamond jewelry.
8: They sell natural diamonds, best quality at the lowest prices.
7: Don't forget, largest natural diamond store, best quality at the lowest prices. Krishna Jewelers, ladies first choice.

0: 92.7 FM, Radio Mirchi, New Jersey. Also available on 103.3 FM HD2. It's hot.
1: કયા પ્રકારની જોબ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ નહીં લઈ શકે? ગુડ મોર્નિંગ, સાંભળી રહ્યા છો મિર્ચી, હું છું કૃતાર્થ. મને બે જ પ્રકારની જોબ એવી લાગે છે કે જે એઆઈ નહીં લઈ શકે ફ્યુચરમાં. દેટ ઇઝ ફર્સ્ટ વન, ફિઝિકલ લેબર. જ્યાં મેન્યુઅલ લેબરની વાત છે ત્યાં મને એવું લાગે છે કે એઆઈ જોબ નહીં લઈ શકે. અને બીજા પ્રકારની જોબ એ છે, એ લોકોની જોબ કે જેમને ઓલરેડી એઆઈ આવડે છે, જેમને એઆઈનો ઉપયોગ કરવાનો આવડે છે અને એઆઈ થકી એ વર્ક કેવી રીતે બેટર કરી શકે છે એ ફિલ્ડમાં કાં તો રિસર્ચ કરતા હોય કાં તો એમાં ઓપરેટ કરતા હોય. બાકી બધાની જ જોબ્સ ખતરામાં છે, ઇન્કલુડિંગ આરજીસ. કારણ કે હવે એઆઈ બોલી પણ શકે છે, અવાજ પણ ચેન્જ કરી શકે છે, બધું જ કરી શકે છે. રિસન્ટલી ખબર આવી છે કે એમેઝોને 14,000 એમ્પ્લોઈઝને કાઢી મૂક્યા, કારણ કે એ જનરેટિવ એઆઈના પાછળ ખર્ચો કરી રહ્યા છે. અને ઓબ્વિયસલી એઆઈ ઇઝ ફાસ્ટર ધેન હ્યુમન્સ. બીજી બાજુ એઆઈને સંલગ્ન એક ખબર એ પણ છે કે ચેટ જીપીટી ગો આવનારા એક વર્ષ માટે ઇન્ડિયન યુઝર્સ માટે ફ્રી રહેવાનું છે, સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર 4th. એનો ઉપયોગ કરો અને જરાક શીખો કે હાઉ ટુ ઓપરેટ ઇન ધીસ એઆઈ વર્લ્ડ. યુ આર લિસનિંગ ટુ મિર્ચી, ઇટ્સ હોટ. ગુડ મોર્નિંગ.